0: એને બુવાઈ નું કામ કરંગા તો બઢિયા રહેગા. એટલે આ જે વાત હે એનું ધ્યાન રાખવું. મિટ્ટી વગેરે ભી આપણે તૈયાર કર રાખતી હતી, હાર અમાર છે કઈ ભી તો ના ભાઈ ઘરે જુતાઈ વગેરે કરીને ભાઈ તૈયાર કરી દે તે ભી કરી દીધી. એના હાથે ખાતર વગેરેનું ભી આપણે ખાસ કરીને ધ્યાન રાખવું હોય કે ખાતર વગેરે ભી દેશી ખાદ હતું તે ભી આપણે મિટ્ટી વગેરે મેં નાખીને ને અચ્છી એનું તૈયાર હાર અંબર કરી દીધી. પર હવે જે ભી જે હે એનું ભી ધ્યાન રાખવું હોય, દવાઈનું ભી આપણે ધ્યાન રાખવું હોય ને ટેમ ટેમ માટે આપણે કહી રહ્યા કે ભાઈ ખાસ કરીને ને જે બુવાઈ વગેરે કરી રહ્યા હતા અનાજની બુવાઈ પી હે તે દૂરીનું ભી ધ્યાન રાખી, કેટલું પહેરવું પડે એનું ભી ધ્યાન રાખે, ખાતર ભી કેટલું નાખવું પડે એના અનુસાર આપણે ધ્યાન રાખીને પહેરવાનું કામકાજ કરંગા તો બઢિયા રહેગા. બીજું આપણે જે ભી પહેલે પહેરાઈ ગયું હતું તો ઘણા ભાઈ એનું ઉગી ભી આવ્યું હોય તો ખતપતવારનું ભી વિષય ધ્યાન રાખે, કેમ કે જે પૌધા હતા કે પૌધા દૂરી વગેરે આપણે કરો તો એની ભી એક ધ્યાન રાખીને એને દૂર કરવું પડે તો કરી દે, આસો રહ્યો તો ભી એને આપણે ફેર પહેરવું પડે તો પહેરી દે. ને એને હાથે હાથે આપણે કહીશું કે ભાઈ આ ખતપતવાર હે તો એને ભી ટેમ ટેમ માટે એનું ધ્યાન રાખીને કાઢવાનું કામ કરંગા તો બઢિયા રહેગા. કેમકે હવે જે ભી ખાતર વગેરે આપણે મહેનત કરી રહ્યા કહો તો જે બળવાર આપણે પૌધા વગેરે આપણે મળવો જોઈએ ને મળે, જે જંગલી પૌધા વગેરે આ ખતપતવાર ઉભી જાય તો એને મેં સલું જાય તો આપણને મનમાં એમ થાય કે ના ભાઈ હજુ આટલો મહેનત કરીને આટલી મોગા ભાવનું બીજ લાવીને પહેર્યું ને આપણને પાકીને ને મળ્યું. એટલે ખાસ એની વાતનું આપણે ધ્યાન રાખવું હોય, કેમકે આપણે ત્યાં ખેતીવાડી કરવા વાળા કિસાન ભાઈ અને બહેને તો હંમેશા આના કાર્યક્રમની માધ્યમથી ઈસ કહો કે ભાઈ જે ભી કામ હે ધ્યાનથી સાવધાનીથી કરવું હોય. ખાસ કરીને આપણે ખેતીવાડીને હાથે આપણે પશુધન હે પશુધનનું ભી આપણને ધ્યાન રાખવું હોય. વરસાદનો મોસમ ખાસ કરીને હે તો આના ટાઈમ માટે આપણને ખાવા પીવા રહેવાનું સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું હોય, કેમકે આપણે આની સાવધાની હટાવ્યા તો દુર્ઘટના ભી થઈ શકે. એટલે આપણને દેખો સ્વાસ્થ્યનું ભી ખાસ ધ્યાન રાખવું હોય, આપણે ખેતીવાડીનું ભી ધ્યાન રાખવું હોય, આપણું પશુધનનું ભી ધ્યાન રાખવું હોય ને હર તરીકે ધ્યાન રાખંગા તો બઢિયા રહેગા. કેમકે કોઈ ભી મોસમ જાતો મોસમ આવતો મોસમ આપણે સ્વાસ્થ્ય માટે ભી નુકસાન કરી જાય. એટલે કામને હાથે હાથે આપણે ખાસ કરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીંગા તો બઢિયા રહેગા. સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખીએ, પાણી વગેરે પીવાનું, જીવ જનવરનું ભી આપણને આના ટાઈમ માટે ધ્યાન રાખવું જરૂરી હે. કેમકે બારિશના મોસમ મેં જે જીવ જનવર મેં જે ઘર વગેરે હે એ પાણી થકી ભરાઈ જતી બાંધને ફરે તો એ કારણે એ ભી આપણને નુકસાન થઈ શકે. એટલે હર વાતનું ધ્યાન રાખવું જરૂરી હે. ને ભાઈ એમ ભીને વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પર આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે છૂટા પડે ને અગલા કાર્યક્રમ મેં ફેર મળંગા. राम राम राम राम.
1: आप सुन रहे थे किसान भाइयों का अपना कार्यक्रम खेती नी बात. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है एफएम बैंड 101.3 मेगाहर्ट्ज़ पर. इस समय प्रातः के 6:50 हुए हैं. प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत बबली देवी बंसीलाल व साथियों की आवाज में.

ચોપાલ કાર્યક્રમમાં ગામના સોરામાં આવેલા સબ કિસાન ભાઈ અને બોનોને શંકરભાઈનું રામ રામ. કિસાનભાઈઓ, દેખો હાજનો ટેમ હૈ, ગરમીના દાડા હૈ, એ જાતા થકા હૈ, ને સાટણના દાડા હૈ, એ અબ્બા વાળા હૈ. મોસમ ભી થોડો ગરમ ભી હૈ, થોડો ઠંડો ભી હૈ, બાદલ ભી હૈ, કઈ કઈક વીરા કઈક કઈક બારિશ ભી થઈ હૈ, કે પાણી ભી પડ્યું હૈ. તો આના મોસમ ને બદલવાના ટેમ માં ખૂબ સારા પરિવર્તન થઈ, ને જેમ બારિશ પડે તો વનસ્પતિ ભી ઉગે, એમને કીટાણુ ને જીવાણુ વિષાણુ એ ભી આના મોસમ મેં પેદા થઈ, તો આપણને બીમારી લાગવાની સંભાવના રહે, હાથે પશુઓને બીમારી લાગવાની સંભાવના રહે. તો આપણને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય ને એનો

નમી ની વાતાવરણ જે હૈ એને કાફી હદ તક નિયંત્રિત કરી શકા. જિંદગી ફસલે જે હૈ એ તેજ ધૂપ બારિશ ઓલાવૃષ્ટિ તેજ હવા ને કઈ પ્રકારના કીટ હૈ એમને થકી એને સુરક્ષા મળે. પોલી હાઉસ ના પ્રમુખ લાભ જે હૈ એ હૈ પૂરા વર્ષ અણમે આપણે ખેતી કરી શકા. સામાન્ય ખેતીની તુલનાને મેં ઉત્પાદન અણમે વધારે મળે, ગુણવત્તા બહેતર મળે, પાણી ને ઉર્વરકની બચત અણમે થાય, વિશેષ કરીને ડ્રીપ સિંચાઈ થકી. વના મોસમની ફસલે ઉગાડીની વધારે કિંમત આપણે પ્રાપ્ત કરી શકા. કહેવાનો મતલબ કે જૈયા મોસમે જઈ ફસલ ઉગે એની ફસલને આપણે એને બીજા મોસમને મેં બી આપણે ઉગાડી શકા તો એની કિંમત આપણને અચ્છી મળે. મોસમની જે માર હૈ એમ થકી ફસલને નુકસાન કમ થાય. પોલી હાઉસને મેં જે ફસલે હે એને પ્રમુખ હૈ શિમલા મિર્ચ હૈ, ખીરા હૈ, ટમાટર હૈ, રંગીન શિમલા મિર્ચ હૈ, એને અલાવા કઈ પ્રકારની સબ્જી હૈ એની બી નર્સરી આપણે તૈયાર કરી શકા. પોલી હાઉસની લાગત જે હૈ એને આકાર મતે નિર્ભર કરે ને પોલી હાઉસ સારું આપણે ઋણ પ્રાપ્ત કરીને બી બનાવી શકા ને આણમે આપણે ફસલનો ચયન બી કરી શકા. સમય સમય માટે આણમે તાપમાન નમી કીટ એની આપણે નિગરાની બી કરી શકા. પોલી હાઉસ કિસાન ભાઈઓને વાસ્તે ઘણું ફાયદેમંદ હૈ કેમ કે આણમે બારે મહિના આપણે ખેતી કરી શકા. આનું જે તાપમાન હૈ એ બી આપણે નિયંત્રિત કરી શકા જેટલી આવશ્યકતા હૈ એને અનુરૂપ થકી ને હાથે લગી સિંચાઈ બી આણમે કરવા વાસ્તે ડ્રીપ સિંચાઈ થકી આપણે કરંગા તો આપણને આણમે પાણીનો ખર્ચ બી હૈ એ કમ થાયગા ને કિસાન ભાઈને લાભ આણમે વધારે મળેગા. આ તો વાત હતી કિસાન ભાઈઓ પોલી હાઉસની. હાથે હાથે આપણને એ બી ધ્યાન રાખવું હૈ કે જૈવિક તરીકા થકી આપણે ખેતી કરંગા. ગોબરની ખાદ, વર્મી કમ્પોસ્ટ, કેચુઆની ખાદ જે હૈ આ સબ જે હૈ પ્રાકૃતિક ખાદનો ઉપયોગ કરીને આપણે ખેતી કરંગા તો આપણને ઘણો ફાયદો હૈ. કિસાન ભાઈઓ, અભી મારું મન થઈ રહ્યું હૈ કે જાતે જાતે એક બઢિયા સુ ભજન હમર ને પછી વિદા લઉંગા.

કિસાન ભાઈઓ, ટીમ હવે પૂરો થઈ ગયો હે, એટલે આજે તો શંકરભાઈ ની આલો ઇજાજત. એ આવજો. રામ રામ. રામ રામ.